0: દેવેશ્વર
1: મહાદેવ
0: કી જય
1: સદગુરુ સ્વામી
0: માધવાનંદજી ભગવાન કી જય
1: અલગપુરીજી મહાદેવ
0: કી જય
1: સત્ય સનાતન
0: ધર્મ કી જય
1: ઓમ
2: વિશ્વગુરુ પરમહંસ શ્રી સ્વામી મહેશ્વરાનંદજી ગુરુદેવ
0: કી જય